0: આખો જોતઈ નાંગુકમાની ચરાઓ શુઆરીમું અરનાની બાગઈ કાંચનપુર પ્રખાક્સતે હાફંગ સામું મુચુંજા કામિની લુકુ રોકનીધાની સિવિલ ડિફેન્સ વોલન્ટિયર એવા લુકુ કાશુમું શુઆરીની બાગઈ કોઈલા યાચાગઈ ટંગો શાલચી ત્રિપુરા હાંકર આકોજ નાઇકલ ફાંગની દાગીમુંગની કોક્તઈ કાંચનપુર બખાક્સતેઓ તંગનાઈ રોગ જેની ઉમર નખાબીશી ચીચાર નિશમી નખાબીશી બાચી કાજા બુરુઈ તે ચુલા ઓર કોઈલાઈ યાફાર માનબાઈ નાઈ રંગમારીની કોક સાચખા માધ્યમિક પાસ કોઈલાઈ યાફારનાની પાયથાક શાલમારી ઈ જૂન તાલની શાલચી શાલમારી જરા અભાઈગે નો તે કોક થુમતંગો ત્રિપુરાની ચૂકચાક એસટી રંગસરંગનાઈ રોગની બાગઈ વાઈસાબાઈ રાંગમારી ચુબાચુની બાગઈ કાઈસા આવિમુંગની બિશિંગતુઈ શાકલાઈ ચાખા અબની બાગઈ એસટી રંગસરંગનાઈ ઉંગના નાંગનાઈ એનએસપી પોર્ટાલો હોસ્ટેલો તંગનાઈ ઉંગઈ ગોશીચાક ઉંગના નાંગનાઈ બિશુઓ નુખુંગની આજીમું ખોક નૈરા બાસાઈ ખોક નૈરા રાસાઈ બાજી શાની શાઈ કબાંગ અંગના ના અંગીમાંગ લાખની સાજા કરો તે માધ્યમિક તે કુચુક માધ્યમિક 45 નંબર માનની પાસ ચકના નાંગ નાઈ બિશાની જેબા કાઈશા પ્રોફેશનલ કોર્સ ડિપ્લોમા ઇન્જિનિયરિંગ મેડિકલ પેરામેડિકલ ફાર્મસી મેનેજમેન્ટ શૃંગી તંગનાઈ અંગના નાંગનાઈ તે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપની બાગઈ એનએસપીઓ રજિસ્ટર ખલાઈજાકો અંગના નાંગનાઈ કોઈલા યાફાર પ્રુ એસટી સર્ટિફિકેટ બોનાફાઇટ સર્ટિફિકેટ બીઆરટીસી ઇન્કમ સર્ટિફિકેટ માર્કશીટ બેંક પાસબુક તે એનએસપીની ફોર્મ યાફારના નાંગનાઈ કોઈલા યાફારનાની પાયથાક શાલમારી ઇજુન તાલની શાલ થામચી શાલમારી જોરા
1: આવો આવનો કરીવો તંગો તિની હયોંગ તંખર શાલનો રગઈ ઈશ્વર પાઠશાલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની બખાકતે પાંદા કાઈશા સંસા જાકનાઈ આ પાંદા તિની ફોન 10 ની ટાઈમ જરાવો ઈશ્વર પાઠશાલા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની બખાકતે બુફાંગ કાઈમાની પાંદા સંસા જાકનાઈ તાઈ બુફાંગ સારા બાગ જાકનાઈ આબની બાગઈ પાંદા કાઈશા સંસા જાખા તાઈ આરવો હુકુમ મુકુમુ પાંદા રોગો ખલાઈ જાકનાઈ આ રંગ નોકની પરિનાઈ પરિનાઈ જેગ્ર બરોક ઓ પાંદાઓ હુકુમ મુકુમુ પાંદા રવીન્દ્ર સંગીત નજરુલ સંગીત સુકાંત સંગીત રોગ બરોક રસાવઈ મસાવઈ ખનાર નાઈ તે ઓ પાંદાનો નાઇથતો કે ટીશાનાની બિશિંગતે આરવો માંજાક નાઈરોકની બિશિંગો તંગો બરંગનાં સુકુમાર સાહા માનનીય બરંગનાં કોર્પોરેટર તે પુરનિગમની શ્રી જયંતી ચક્રવર્તી બરક બહાઈનો ઓ પાંદાવો માંજાક બયાનો
0: હસ્તે હાફાંગ દીપ્રા શાહમ કરાઈ બેદે ત્રિપુરાઓ તંગ શુકનાઈ તે ગોશીજાક રંગનગ શૃંગી તંગનાઈ ચુકજાક દીપ્રા શાહ રંગ શૃંગનાઈ રોકની ધાની નૈશાઈ નૈ જીદક નૈ જી શિની રંગ બિશિની બાગઈ આમ્બ્રેલા સ્કીમ ફોર એજ્યુકેશન ઓફ એસટી ચિલ્ડ્રન પ્રી મેટ્રિક સ્કોલરશીપ ફોર એસટી સ્ટુડન્ટ્સ ત્રિપુરા મુંગઈ સ્પોન્સર પ્રોજેક્ટની બિશિંગતઈ રંગરેમ ચુકુતે એરએમજીઓ શૃંગઈ ટોગનાઈ રોકનો પ્રી મેટ્રિક સ્કોલરશીપની બાગઈ સ્કોલરશીપ્સ .gov.in પોર્ટલની બિશિંગતઈ કોઈલાઈ યાચગઈ ટોંગો કોઈલાઈ યાફાનાની પાયથાક શાલમાં

0: Prime Minister Narendra Modi inaugurated multiple development projects worth over 18,800 crore rupees spanning the road, power and industrial sectors in Surat. The Prime Minister first visited Hazira and reviewed the ongoing industrial and infrastructure operations. We now go live to Surat where Prime Minister Modi is addressing a public gathering.
1: જે પરિવારના સાથોએ આ કામ કર્યું છે એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે જ્યારે એમણે આ વિચાર કર્યો હશે ને એટલે એમનું મન હવે આ પર્યાવરણની રક્ષા માટે લાગ્યું હશે. અને આપણા કાઠિયાવાડના ઘણા ભાઈઓ એ હુરતમાં રહે છે અને ત્યાં એમની ખેતી છે, તો મારો એમને આગ્રહ છે કે પર્યાવરણના એક કામના ભાગરૂપે ખેતર બચાવો એ અભિયાનમાં જોડાઈએ.
0: Later in the evening, the Prime Minister is scheduled to visit Daman to inaugurate and lay the foundation stone for various projects. The Assam Council of Ministers was expanded today with the induction of 12 new cabinet ministers in a swearing-in ceremony in Guwahati. Governor Lakshman Prasad Acharya administered the oath of office and secrecy to the new ministers in the presence of Chief Minister Himanta Biswa Sarma and other dignitaries. With the latest expansion, the strength of the Assam Council of Ministers has risen to 17. Under the constitution, Assam can have a maximum of 19 ministers, including the Chief Minister. India's economy